હેઠળ આવેલ કાગળ સ્કેન કરીને બનાવવો પડે. સરકારી વિભાગમાં જાય પછી ગામની વાત થઈ જાય તો હાંડો બનો. અહી સબ સમસ્યાનું સમાધાન આપણે કરીએ છીએ. ગ્રામ સભા થકી વાત શરૂ થાય હે પટવારી સચિવ પંચાયત આ થકી હર પ્રક્રિયા જોડે હૈ. એટલે હમરોને હાથે નોંધ જાવ હૈ ફાર્મ ભરો જાણકારી લો જમીન આપે નોંધ લગાડવો કાપે નથી જય વરે અધિકાર હમરો આપવો નથી જાણકારી સબનો હાથ ને અધિકાર આસ હૈ સમાધાન રાહ. કોઈ ભાઈઓ ને ભણો હક જાણો હક માંગો જમીન કાગજ માટે આપણું નામ લગાડો. વાગડ રેડિયો એવી માંતરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત. મારું નામ રવિ હે ને હું મુન્ની ની મોટી બહેન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી. તો મેં સમજી કે મેં પાણીની કળ લગી રહી હૈ. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગ્યું હૈ તો એને પાણી પીવડાવી દે. બાએ હફતી ના કહી દીધી. મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માને દૂધ જ પીએગા ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને તસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની ગઈ તો મને કાનમાં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હૈ.

અમુક મસૂરીની મુસ્કાન. હવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની એક જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમ કે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

સાહસિક થતી કાર્યક્રમ ખેતીવાડી થકી પડસુટ આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપણા સુઝાવ અમને આપી શકો અમારા અન્ય પતા માટે. અમારો પતુ હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM કામ્પોસ્ટ કુપરા વાગથરા કેમ્પસ વાંસપુરા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલો આપ મને ફોન કરી શકો અમારા આ ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈ હું ફિર મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ્ટમ માટે એક નવા વિષય ની હાથે તારું દી રામ રામ રામ રામ.

0: या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः। नयन बुन आप हम रेडियो हो आपको सामुदायिक रेडियो वग रेडियो 90.8 FM मिलते हैं। નવરાત્રી
1: નો પર આવતા મેસ આપણે દેખો કે સારી આડી આપણે માતા રાણી ની ભક્તિ ગરબા દાંડિયા પૂજા અર્ચના ની ધૂમ આપણા ને દેખાવા લાગે હે। કેક માં દુર્ગા ના નો રૂપ ની આરાધના થાય હે તો કેક કન્યા પૂજન કરીને સૂર્ય ને સન્માન આવે હે। તો આપણે દેખો હો કે માં દુર્ગા ની જે શક્તિ હે એને ઘણો મોટો માનવ જાય હે। એની વીરતા ને આપણે નમન કરા હા એ એના જીવન તકી આપણે સાહસ સુખ સમૃદ્ધિ એવી જે ચીજે હે એની કામના કરો હો કે એ આપણને આપણા જીવન ને હું આશીર્વાદ આલે। આજે આપણે ઘણા અશલ તરીકા તકી એના વિશે માતે વાત કરવા વાળા હું કે નવરાત્રી ની શક્તિ ની પૂજા ની હાથે આપણી બોલી જે હે એ આપણો અધિકાર આપણો નિર્ણય લેવાની જે શક્તિ હે તેમ તકી આત્મવિશ્વાસ ફરતે વધાવે ને આપણી વાત સન્માન ની હાથે કેવો હરતી હેકી શકે।
0: હવે અંજલી બોન તો આના વિશે માટે આપણે ભાઈ બોન ગતિ કાર્યક્રમ ની માધ્યમ કરી ઘણા આકાની વાતે રેંગા પણ કાર્યક્રમ ની શરૂઆત ને હમણાં ગીત ને મોરે કરે આપણી વાતે
1: હવે તો ભાઈ બોન આપ હમરતો રેસુ આપણો રેડિયો આપણી વાતે વાગ રેડિયો નું પ્રદેશ મળો 8 FM માટે।

0: ઘણા વખત અંજલિબેન આપણે દેખ્યું કે આપણે બોનોને પરિવારની ઇજ્જતના નામમાં તે ચૂપ કરાવી નાખી હિ વણને કહીએ કે ઘરને નિર્ણય લેવી બી મોટો મન કર લેહી હું વો સહી હૈ આપણી ઈચ્છા નહીં વટાડવી હૈ આપણી અસંમતિ નહીં જતાડવી હૈ ઘણા વખત વિરોધ કરવા ખાતે બી રોકી નાખી હિમ તો આપણે દેખ્યું કે અંજલિબેન આ શબ્દ સાહસ ને ધૈર્ય ને આ હેતી વાતે રહી હોય આપણે બોનોને વિકસિત નથી થતી
1: હું હંમેશા બોન નવરાત્રિનો આસ આપણે સંદેશ રહેગા કે આપણે ઘરની બેટીઓ અને સૂર્યજી હે એને સન્માનનો અવસર આલા આપણી બોન અને રાયને મહત્વ આલા એના અધિકારોને હંસ તે દેવીની આરાધના આપણે કેવળ પૂજા કરવા તો કિસ નહીં બલ્કિ આપણે વ્યવહારને સન્માનની સમાનતાને ભી અપનાવવું આપણને શીખવું હો આપણે દેખો હો કે કઈક બોન જે હે કે આપણા અધિકારની જમીત હે પણ ઘણી વખત એવું થાય છે કે એની મેં આત્મવિશ્વાસની કમી રહી છે એને બદલે એની જરૂરી સીડી હે આત્મવિશ્વાસ આપણી બોને આત્મવિશ્વાસ હોગા તો આપણી બોને ઘણા ઘણી ચીજે કરી શકી જે વખત એને ખબર હોગા કે એના પાસે કયા કયા અધિકાર હે તે એ આપણી સમસ્યાઓને અસલ તરીકા તકી સમજી શકેગા અને જરૂરત પડવા માટે બીજા મનકની સહાયતા ભી લઈ શકે આપણે દેખો હો કે ભારતીય સંવિધાનને આપણી બોનોની સમાનતા અને સન્માનનો અધિકાર આલ્યું તકું હે કાનૂન મેં લચું તકું હે કે ઘરેલુ હિંસા જે થાય હે સુરક્ષા કાર્યસ્થળની યૌન ઉત્પીડન જેવી ચીજે અગર આપણી બોના હાથે થાય હે તો એ કે જઈને આ સબ ચીજોની શિકાયત કરીને સહાયતા પ્રાપ્ત કરી શકે અધિકારોનો ઉદ્દેશ્ય ખાલી એ છે કે આપણી બોનોની સુરક્ષા રહે એ સ્વતંત્ર રહે અને સન્માનપૂર્વક આપણું જીવન જીવી શકે
0: કોવેજલી બોન આયસા અગર વાત કરે કે આપણે બોને જીને આપણે જીવનમાં નિર્ણય લેવાના અધિકાર નહીં તો આપણે દેખો કે બહેન બોને મહિલા સશક્તિકરણ એક મહત્વપૂર્ણ પલું છે આપણે જીવન ખાતે જોડિયા જે ફેસલા હે ઘણામાં ઘણી ભાગીદારી ખૂબ મહત્વપૂર્ણ રહે અંજલિબેન આપણે દેખો કે આપણે સમાજમાં આજે ઘણા પરિવાર હે ઘણામાં આપણે દેખો કે સૂર્યમ ભણાઈ વિવાહ અને નોકરીના ભવિષ્યનો જે નિર્ણય લે એ પરિવારના સદસ્ય લે સૂર્ય હું ભણેગા હું કામ કરેગા કોઈ મેડમ શાદી કરેગા અને હવે શાદી બાદ હું આગળ બઢેગા અને આ હેતુ વાતમાં આપણે દેખો કે સૂર્યની પ્રાથમિકતા નથી લેતો હે પરિવારની સલાહ અને અનુભવ આ મહત્વપૂર્ણ ભાઈ બોલો પણ કેવું ચાલે કે જેને બદલે આ જીવનમાં આગળ ફેસલો લેવો જેવું ઘણામાં વહેલી ભાગીદારી બી ઘણું મહત્વપૂર્ણ હે એક સ્વસ્થ પરિવાર બહેન બહેનો વોસ રહી જેને હિત મંકની વાત હમણે વહેલી હિસાબ ખુદ જ નિર્ણય લેવું હે ઉદાહરણ બદલ બહેન બહેનો કેવું ચાંગા કે અગર આપણે ઘરમાં સોરી ભણવું ચાહી રહી હે તો વહેલા સપનું અત્યારે આપણે નથી રોકી નાખવું કે જે સોરી હે અગર કઈ બોન રોજગાર કરવું ચાહી રહ્યું હે તો વહેલા પરિવારને વાતચીત કરીને બરાબર રસ્તો કાઢવો જોઈએ અગર કઈ એક બોન વિવાહ કરવાની અભી નહીં ચાહતી હે બાદ નહીં ચાહે તો વહેલા નિર્ણય આપણે હમણાં બી ઘણું જરૂરી હે
1: હવે મનીષા બોન આપણે કહી શકું કે આપણી બોનોને નિર્ણય લેવાના અવસર આપણને આલવા હોંગા ક્યુંકિ આ સબ ચીજે એમને જીવન તકી ઘણી અસલ તરીકા તકી જોડી તકી હે અગર આપણે બોને નિર્ણય લેગા તો એને ખબર પડેગા કે હરતે આપણે વાતચીત નહીં હોય હે કઈ ચીજે હે જેનું સમાધાન એ તો મનક મળીને કાઢી શકે હે તો જેમ કે આજે કાર્યક્રમમાં આપણે ઘણી અસલ વાતો કરી રહ્યા હોય કે હરતે નવરાત્રિનો આ જે પર્વ સાલી રહ્યો હે એમની માં દુર્ગાના નવ રૂપની જે શક્તિ હે એની હાથે આપણી જે બોને હે તેમને ભી હરતે આઝાદી સ્વતંત્રતા ધૈર્ય સાહસ નિર્ણય લેવાનો અધિકાર ને ઘણા કાની ચીજે જે મળી હોય એ હરતે મળીને બોને ભી હરતે અને સબ ચીજે ને હમશે આ વાત આપણે અગાડી ભી અમસ કરતા રહ્યા તો મારું મન થઈ રહ્યું હે કે કેમની આપણી બોને આપણે એકો ગીત હમરાવી દો
0: હવે અંજલિ બોન તો બોને હમરા આ ગીત

0: ગીત તો આવશે પૂરું ગીત વાત એક વખત ફેરી આપણે પાસે ફરા કાર્યક્રમ ઘુમરની. જેમ કે ગીત કે પહેલા આપણે ઘણી અસલ તરીકાથી જાણ્યું કે આપણે જે ભૂમિ હૈ એને અધિકાર હો હૈ ને નવરાત્રિની શક્તિ તકે આનો હો સંબંધ હૈ. એની સાથે આપણે જાણ્યું કે આપણી જે ભૂમિ હૈ એ આપણે અધિકારને ઓળખી હરતી. એની સાથે મનીષા બોન આપે ભી બતાડ્યું હતું કે આપણી જે ભૂમિ હૈ જીવનને નિર્ણય લેવાના અધિકારને હરતે હમસે. આ સવે વાત આવે કે આપણી વાતને રાખવું હેકવું હૈ ને ચુપ્પીને મજબૂરીને બનાવીને નથી રાખવું. ઘણી વખત આપણે દેખો હોય કે ઘણી આકારની બોલી જે હે આપણી મનની જે વાતે હે એ એટલો નથી કહી પાતી કેમ કે એમને ડર લાગે હે કે પરિવારમાં કોઈ વિવાદ થઈ શકા, કોઈ નારાજ થઈ શકા, અગર હું કઈ વાત બોલુંગા તો હામે વાળો કોઈ ગલત હમસી શકત નું હું કરુંગા. આપણે દેખો હો કે સૂર્યની આપણી ભણાઈને લઈને અગર એ આપણે ઘરવાળાને કઈ કેવું ચાહે તે ચૂપ રહી સા. કેમ કે ઘણી વખત એવું થાય કે એની વાતને કોઈ હામરે ને હામરે કોઈ ઉલટો સીધો હમસે જાય તો બી એને કહી પાવે. એની સાથે ઘરની જે બહુ હૈ એ ઘરને કામને સહયોગ માંગવું ચાહે કેમ તકી તો બી એ કહેવા તકી બીવે હૈ કેને કે મને કઈ કહી દીધું તો પછી હું હું કરુંગા યા એનાનો વ્યવહાર માર તકી બદલા જો તો હું હું કરુંગા. તો બાંબોનો આવી પરિસ્થિતિને આપણે આપણી વાતને રાખવું શીખવું હોગા. આ કહેવાનો મતલબ હૈ કે આપણને આપણી વાતને રાખવાનો મતલબ ઝઘડો કરવો અપમાન કરવું યા ઊંચી આવાજમાં વાત કરવું એવું નથી. આપણી વાત રાખવાનો મતલબ હૈ કે આપણને કઈ ચીજની જરૂરત હૈ, કોઈ પરેશાની હૈ, કોઈ અસહમતિ હૈ, ક્યાં કોઈ વિચાર સ્પષ્ટ કરવો હૈ તો એવી વાતો આપણને કરવી હોંગા. ઉદાહરણને બદલે અગર વાત કરું હમેશા બોલ તો ઘરમાં હિત કામ અગર એક જ બોલ કરી રહી હૈ કે કોઈ ભી કોઈ કામ ન કરે તો આપણે ઘર પરિવારમાં જે વખત આમસ ભા તે વખત આપણે કહી શકો કે હું હિતની જિમ્મેદારી એકલી નથી નિભાવી શકતી, મને ઘરવાળાના જે મનક હૈ એના સહયોગની જરૂરત હૈ. કેમ કે હિત કામ મારા માટે રહે, મારા બીજા કામ બદલે કોઈ ભી હું કરવું ચાહું તો મને ટાઈમ નથી મળતું. આમ કરીને અગર આપણે ધીરે ધીરે તરીકા તકી વાત મનગા તો કોઈ ભી આપણી વાતને નકારેગા નહીં. ભવ્યાંજલિ બોન એની સાથે આપણે ભાઈ બોનાને કેવું ચાહેંગા કે આપણે બોનાને આત્મવિશ્વાસને મજબૂત બનાવવા બદલે આત્મનિર્ભરતાની મહત્વપૂર્ણ ભૂમિકા રહે. જ્યારે આપણે બોને શિક્ષા, રોજગાર, કૌશલ વિકાસ, આર્થિક ગતિવિધિમાં ભાગ લેવાનો અવસર મળે ત્યારે આપણે દેખાય કે આપણે બોના આપણે ખુદનો વિકલ્પ બહેતર ઢંગથી સમજી શકીએ. ગ્રામીણ ક્ષેત્રમાં આપણે બોનાની વાત કરીએ તો આપણે દેખાય કે આપણે બોને ખેતી કરી હૈ, પશુપાલન કરી હૈ, સિલાઈ કરી હૈ, હસ્તશિલ્પ કરી હૈ, નાનોખાનો વ્યવસાયને સ્વયં સહાયતા સમૂહ માધ્યમથી આપણે પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવાનું યોગદાન આપે હૈ. એમ બાવજૂદ ભી આપણે દેખાય કે ઘણા અકાને પરિવાર હૈ વણને કામને પર્યાપ્ત સન્માન નથી આલતા હૈ. ઘર સાંભળવું, સોરો અને દેખભાલ કરવી, પરિવારને બલદે આખો દાડો મહેનત કરવી મહત્વપૂર્ણ રહે. પરિવાર ને આય ને ખર્ચ માટે વાતચીત થવી જોઈએ. આપણે બોના ને બેંક ખાતા ની બચત ને ડિજિટલ ભુગતાન ની સરકારી યોજના જે રહી વણ ની જાણકારી મળવી જોઈએ. હાથે કેવું ચાહવા કે આર્થિક આત્મનિર્ભરતા નો મતલબ ખાલી આ નથી કે પૈસા કમાવા, એનો અર્થ આ હૈ કે આપણે ક્ષમતાને પહેચાણવું હે, સંસાધનોની જાણકારી રાખવી હે, આપણે ભવિષ્ય બદલે હોંસી હમસીને આપણે યોજના બનાવવી હે. અને દિશામાં અગર ભયન બનો આપણે પરિવારની બોની હવે આગળ બઢેગા ને આપણ વણને સહયોગ આલંગા. પંજરીબેન આપણે દેખો કે આપણે પરિવાર હવે મજબૂત થયેગા ને આપણે ઘરનો સોરો બી વણ ખાતે ઘણા અકાને
1: સૂર્ય આપણા ઘરમાં બોલવું, શીખવું, આપણા વિચાર વ્યક્ત કરવું શરૂ કરે હે. અગર આપણે જે સૂર્ય હે એને બચપન થી આખું દોડી એ કેવું જાય કે તારી ઈચ્છા તને નથી વટાડવી, બીજા જે મન કહે હે એનાની વાત તને માનવી હે, તારા હપના તો રહેવા જે પરિસ્થિતિ અનુસાર આપણે હપના દેખવા જોઈએ, આવી ચીજે જે હે એ ધીરે ધીરે સૂર્યનો આત્મવિશ્વાસ કમજોર કરી દે હે. એની વિપરીત અગર ઘરના જે માતા પિતા હે એ સૂર્યની વાતે સાંભળે હે, સવાલ પૂછે હે, એનાની જે રુચિ હે, જે શોખ હે એનાને હમસે હે, જે નિર્ણય હે એમની જિમ્મેદારી આવે હે તે આત્મવિશ્વાસી બને હે. એની સાથે આપણને સૂર્યને આ હિકાડવું હોગા કે હરતે સન્માનપૂર્વક આપણાને વાત માનવી હૈ, કોઈ વાત અગર ગલત લાગી રહી હૈ તો હરતે એને કહેવું હૈ. એની સાથે સમાનતાનો જે પાઠ હૈ એ નાનપણથી જ આપણાને સૂર્યને હિકાડવું હોગા. ઘર પરિવારના જે માતા પિતા હૈ એ સૂર્ય સૂર્ય બે ની હરકત રાખે, સમાન અવસર આલે, બે ની વાત હમસે, ને બે ના જે મૂલ્ય હૈ એ અસલ તરીકા થકી બે ને હમસાડે કે સૂર્ય સૂર્ય એક બરાબર હૈ તેમને કોઈ અંતર નથી. અહીં પ્રકાર થકી નવરાત્રિની કન્યા પૂજનની હાથે હાથે આપણે સૂર્યની શિક્ષા, સુરક્ષા, સન્માનને આગળ વધવાનો જે અવસર હે એવી એણે આપણે આવી શક્યો. ભૂમભૂમો કાર્યક્રમના માધ્યમથી એવું ચંગા કે અણુ નવરાત્રિ આપણે ખાલી પૂજા પાઠ કરતા સીમિત નથી રહેવું હે, બલકે આપણે આ વ્યવહારમાં સકારાત્મક સંદેશ બી ઉતારવો હે. જેમ કે આપણે આપણા સૂર્યની શિક્ષા અને વર્ણને સપનાને સન્માન આપવું હે, ઘરની બોનોને રાય સાંભળવી હે અને વર્ણને સન્માન કરવું હે, પરિવારનો ફેસલો જે રહીને વર્ણમાં આપણે બોનોની ભાગીદારી હે વે આપણે પૂછવી હે, તો ઘરનું કામ હે વે મળીને આપણે હતને કરવો હે, બોનોને આપણે અધિકારને પ્રત્યે આપણે જાગૃત કરવું હે. તેના સાથે કેવું ચંગા કે કણે બી મહિલાના હાથે અન્યાય થઈ રહ્યું હોય તો એને દોષ આલવાની બજાય એને સહયોગ કરવો હે. આપણે ઘરના સોરોને બચપન થી સમાનતા અને સન્માનની શિક્ષા આપણે આલવી હે.
2: હવે મનીષાબેન આપે સહી કીધું અને સ્વયંભૂને કેવું ચંગા કે નવરાત્રિની શક્તિનો સંદેશ આપણા જીવનને અગર આપણને સાર્થક કરવો હોય તો આપણને મા દુર્ગાને પ્રતિ આપણી જે શ્રદ્ધા હે એની હાથે આપણી જે બુને હે એના અધિકાર, શક્તિ, મહેનત, વિચાર આપણને સન્માન કરવો હોગા. એક બોન કેવલ બેટી, પત્ની, બહુ, માણસ નથી રહેતી, એની આપણી ખુદની બી પહેચાન હે. એના ખુદમાં આપણા સપના, આપણી પસંદ, આપણા ભવિષ્યને લઈને આપણી ઈચ્છાએ બી હે. અને ઈચ્છાઓને સમજવું, એનાનું સન્માન કરવું પરિવાર, સમાજ બેનું દાયિત્વ હે. આપણાને એવું વાતાવરણ બનાવવું હોગા જ્યાં સૂર્ય આપણા સપનાને વધારવાને બી અને આપણી જે બુને હે, જે બહુએ હે, એ કોઈ પરેશાની હો તો એ કઈ પ્રકારનો સંકોચ ન કરીને વ્યક્ત કરી શકે, માને કઈ ચીજની જરૂરત હોય તો એ આગુદાડી કહી શકે, એવી ચીજો આપણે નહીં કરવી હોંગા. ભાઈ બહેનો, આશા કરું હું કે આજે કાર્યક્રમમાં આપણી બોનો થકી જે વાતે રહી હે કે હડતે આ નવરાત્રિના દાડા ચાલી રહી હે, એમની આપણી બોનોના અધિકાર, નિર્ણય, શિક્ષા, આપણે સૂર્યને આત્મવિશ્વાસ હર્ત બનાવો, એ હંગરી વાતે જે રહી હે આપણી કરવી હોંગા. કેમ કે મનીષા બુનો ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટો પડવાનો. હવે તો સૂટો તો પડો પણ સાથે પહેલા હામરી લઈ કર ગીત નું મારો પડો સૂટો. હવે અંજલિ બોનો.

0: અણસ્કી થાતે કાર્યક્રમ ઘુમ્યો તકી પડા સુટ. આપનો આરવાસનો કાર્યક્રમ કેવું લાગ્યું એની મારામાં પ્રયાસ સૂચવા અમને આવી શકો અમારા અનપતા માટે.
1: હોરેબેનને લખી લો અમારું પતું અમારું પતું એ કાર્યક્રમ ઘુમર વાઘ રેડિયો 90.0 મિલા વાટે ફેન મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર એ 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માંથી. અમારો ફોન નંબર એ 9414082643.
0: તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ ને અણસ ટાઈમ માટે એક નવા વિષય ની હતી. તારું દી
1: રામ રામ રામ રામ.